એફએમ બેન્ડ 100.2 MHz આકાશવાણી દા પટિયાલા કેન્દ્રે 8:15 રેને જી હું તો લેકે તકરીબન રાત 8:45 તક થોડા મનોરંજન કરાંગે સી ગેર હિન્દી ફિલ્મ સંગીત નાલ. ગેર હિન્દી ફિલ્મ સંગીત દા એ સિલસિલા શરૂ કરન તો પહેલા गैर फिल्मी हिंदी संगीत है, वैसे है फिल्मा जो नहीं लेकिन हिंदी संगीत गीत संगीत होएगा. असी इस सिलसिले नू शुरू करते हैं और प्रोग्राम दी पहली पेशकश थोड़ी नज़र कर रहे हैं हरिहरन दी आवाज़ एक गज़ल.